आकाशवाणी समाचार संस्कृति भूंडिया वांचे छे। सौप्रथम मुख्य समाचार। केंद्रीय संदेशा व्यवहार मंत्री ज्योतिरादित्य सिंधियानी अध्यक्षतामां 12मी ब्रिक्स संचार मंत्रीओनी बैठक पुणेमां शरू। भारत ब्राझील वच्चे करार। वाणिज्य अने उद्योग मंत्री पीयूष गोयले कह्युं के सिंगापोर अने एशिया साथे आर्थिक भागीदारीने वधु गाढ़ बनावा भारत कटिबद्ध। इस्लामाबादनी एक खानगी होस्पिटलमां तबीबी तपास बाद पाकिस्तानना भूतपूर्व प्रधानमंत्री इमरान खान रावलपिंडीनी अदियाला जेलमां परत। 8 લોકો સાથેનું એક યુએસ ચાર્ટર વિમાન પશ્ચિમ અલાસ્કામાં દુર્ઘટનાગ્રસ્ત થતાં તમામ લોકોના મોત। અને હોકી વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમ આજે યજમાન નેધરલેન્ડ સામે રમશે। સમાચાર વિગતવાર। પુણેમાં કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં 12મી બ્રિક્સ સંચાર મંત્રીઓની બેઠક ચાલી રહી છે। બ્રિક્સ સભ્ય દેશોના સંચાર મંત્રીઓ અને વરિષ્ઠ પ્રતિનિધિઓ માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી, ડિજિટલ પરિવર્તન, નવીનતા અને સ્થિતિસ્થાપક ડિજિટલ માળખામાં સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી રહ્યા છે। આ બેઠકનો વિષય છે સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે નવીનતા, સહકાર અને પરિવર્તન। આ બેઠક બ્રિક્સ સભ્ય દેશોને ઉભરતી ટેકનોલોજી, ડિજિટલ જાહેર માળખાગત સુવિધા, ભવિષ્યના નેટવર્ક, સાયબર સુરક્ષા, ક્ષમતા નિર્માણ અને સમાવિષ્ટ ડિજિટલ કનેક્ટિવિટી પર વિચારોનું આદાન પ્રદાન કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે। ભારત અને બ્રાઝીલે બ્રિક્સ આઈસીટી ટ્રેક મીટિંગ દરમિયાન ટેલિકોમ્યુનિકેશન અને માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી આઈસીટીમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કોમ્યુનિકેશન વિભાગે જણાવ્યું કે આ કરાર ડિજિટલ નવીનતાને આગળ વધારશે, ડિજિટલ માળખાગત સુવિધાને મજબૂત બનાવશે અને ઉભરતી ટેકનોલોજીના સહયોગને પ્રોત્સાહન આપશે। કેન્દ્રીય મંત્રી સિંધિયાએ એક પોસ્ટમાં જણાવ્યું કે આ સમજૂતી કરાર સાર્વત્રિક જોડાણ, સાયબર સુરક્ષા, ડિજિટલ જાહેર માળખાગત સુવિધા, ઉભરતી ટેકનોલોજી, ક્ષમતા નિર્માણ અને શ્રેષ્ઠ પ્રથાઓના આદાન પ્રદાન પર દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવશે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સિંગાપોર અને સમગ્ર એશિયા સાથે આર્થિક

ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. સાથે સાથે મજબૂત બિઝનેસ ટુ બિઝનેસ સહયોગને પ્રોત્સાહન આપ્યું છે. ભારત સિંગાપોર બિઝનેસ ફોરમ ખાતે બિન લાભકારી બિઝનેસ સ્કૂલ INSEADના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ, સિંગાપોરના ઉદ્યોગ સાહસિકો અને ભારતીય વ્યવસાયોને સંબોધતા મંત્રીએ ભારતના મજબૂત વિકાસ માર્ગ, રોકાણની તકો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વ્યવસાય કરવાની સરળતા વધારવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. ગોયલે ભારતના કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ ઉત્પાદનોની વિવિધ શ્રેણીના નિકાસના વિસ્તરણ માટે આયોજિત અપેડા ફેર પ્રાઇઝ રોડ શો કમ ઇન સ્ટોર પ્રમોશનમાં સિંગાપોરના વિદેશ અને વેપાર અને ઉદ્યોગ રાજ્યમંત્રી ગાન સીઓ હુઆંગ અને અન્ય મહાનુભાવોને પણ મળ્યા હતા. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026 હેઠળ બ્રિક્સ પર્યટન મંત્રીઓની બેઠક આજે બપોરે જયપુરમાં શરૂ થશે. આ બે દિવસીય બેઠકમાં બ્રિક્સ સભ્ય દેશોના પર્યટન મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે, જેમાં પ્રવાસન ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બેઠકમાં ટકાઉ અને જવાબદાર પર્યટન, કૌશલ્ય વિકાસ, સરળ મુસાફરી અને પ્રવાસનમાં ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થશે. સરકારે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવનો લાભ નાના અને સીમાંત ખેડૂતો સહિત તમામ ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લીધા છે. આવી જ એક પહેલ પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન પીએમ આશા છે, જે સપ્ટેમ્બર 2018માં શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ગ્રાહકો માટે ભાવ સ્થિરતા અને ખેડૂતોને તેમના શ્રમ માટે વાજબી ભાવ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં આ યોજના માટે બજેટ ફાળવવામાં નોંધપાત્ર વધારો થયો છે. 2024-25માં આ યોજના હેઠળ વાસ્તવિક ખર્ચ આશરે 5,400 કરોડ હતો, જે 2026-27માં વધીને 7,000 કરોડથી વધુ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે આજે 2025ના પોતાના ચુકાદામાં સુધારો કરીને એન્ટ્રી લેવલ જ્યુડિશિયલ સર્વિસ પરીક્ષાઓમાં બેસવા માંગતા કાયદાના સ્નાતકો માટે અગાઉ ફરજિયાત 3 વર્ષની કાનૂની પ્રેક્ટિસની જરૂરિયાત ઘટાડીને 1 વર્ષ કરી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ એ જી મસીહ અને કે વિનોદ ચંદ્રનની બનેલી બેન્ચે 2-1 વિભાજિત નિર્ણયમાં સમીક્ષા અરજી ફગાવી દીધી હતી. બેન્ચે કહ્યું કે 25 મે 2025 અને 31 માર્ચ 2027 વચ્ચે સૂચિત ન્યાયિક સેવા પરીક્ષાઓમાં હાજર રહેલા ઉમેદવારો અગાઉના અનુભવને ધ્યાનમાં લીધા વિના પાત્ર રહેશે. જોકે આ પરીક્ષાઓ દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને શરૂઆતમાં તાલીમાર્થી ન્યાયિક અધિકારીઓ તરીકે નિયુક્ત કરવામાં આવશે અને તેને ન્યાયિક એકેડેમીમાં 1 વર્ષની તાલીમ લેવી પડશે. ત્યારબાદ માળખાગત ક્લાર્કશીપનો 2 વર્ષ પસાર કરવો પડશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ મારી યુટ્યુબ ચેનલ AIR ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે મારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_news_abidને ફોલો કરશો. ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ મનોજ જોશીએ આજે મેડિકલ ડિવાઇસ ઉદ્યોગને ભારતના નિયમનકારી માળખાના વિકાસમાં વધુ યોગદાન આપવા વિનંતી કરી. નવી દિલ્હીમાં CII ગ્લોબલ મેડટેક પરિષદમાં બોલતા શ્રી જોશીએ જણાવ્યું કે નિયમનકારી ચર્ચાઓમાં ઉદ્યોગની ભાગીદારી હાલમાં મર્યાદિત છે. તેમણે કહ્યું કે મેડિકલ ડિવાઇસમાં દવાઓથી અલગ નિયમનકારી માળખું હોવું જોઈએ. શ્રી જોશીએ મેડિકલ ડિવાઇસ ડિઝાઇન અને ફિનિશ્ડ પ્રોડક્ટ્સ બંનેના મજબૂત પરીક્ષણની જરૂરિયાત પર પણ પ્રકાશ પાડ્યો. દિલ્હી પોલીસના સાયબર સેલે આંતરરાજ્ય ડિજિટલ એરેસ્ટ સાયબર છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને પંજાબ અને રાજસ્થાનમાંથી 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ 1 કેસના સંદર્ભમાં કરવામાં આવી છે, જેમાં ભારતીય સેનાના નિવૃત્ત કર્નલ સાથે 15 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે, જેણે કથિત રીતે ટેલિગ્રામ દ્વારા એકાઉન્ટ્સ મેળવવા અને કંબોડિયા અને UAEમાં છેતરપિંડી ઓપરેટરોને સપ્લાય કરવાની કબૂલાત કરી હતી. સરકારે ઇન્ડિયા પોસ્ટના નામે ઓનલાઈન ફરતા એક નકલી સર્વેનો પર્દાફાશ કર્યો છે, જેમાં લોકોને 20,000 રૂપિયાના રોકડ ઇનામનો દાવો કરીને તેમની અંગત માહિતી શેર કરવાનું કહેવામાં આવ્યું હતું. PIBના ફેક્ટ ચેક યુનિટે સ્પષ્ટતા કરી છે કે આ સર્વે નકલી છે અને ફિશિંગનો પ્રયાસ છે. PIBએ એમ પણ જણાવ્યું કે ઇન્ડિયા પોસ્ટે આવો કોઈપણ સર્વે, ક્વિઝ સ્પર્ધા અથવા રોકડ ભેટને સમર્થન કે અધિકૃત કર્યું નથી. ઇસ્લામાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવ્યા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને આજે સવારે રાવલપિંડીની અદિયાલા જેલમાં પાછા ખસેડવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના 18 ઓગસ્ટના આદેશ અનુસાર ખાનને મધ્યરાત્રિ બાદ શિફા ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં તેમને 2 દિવસમાં ત્યાં ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી મંત્રી અતાહુલ્લા તરારે પુષ્ટિ કરી હતી. 8 લોકોને
ની સાથેનું એક યુએસ ચાર્ટર્ડ વિમાન પશ્ચિમ અલાસ્કામાં એક અંતરિયાળ રડાર સાઇટ પર ક્રેશ થયું, જેમાં સવાર તમામ લોકોના મોત થયા.

0: યુએસએનએના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના ગઈકાલે રાત્રે અલાસ્કાના એન્કોરેજથી લગભગ 725 કિલોમીટર પશ્ચિમમાં કેપ ન્યુએન હામ લોંગ રેન્જ રડાર સાઇટ એરપોર્ટ પર થઈ હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે સેના 441 એન્કોરેજથી ઉડાન ભરી રહી હતી ત્યારે કેપ ન્યુએન હામ તરફ જઈ રહ્યું હતું. વિમાન કેપ ન્યુએન હામ લોંગ રેન્જ રડાર સાઇટ પર મુસાફરી કરી રહેલા કર્મચારીઓને લઈ જઈ રહ્યું હોવાનું કહેવાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ઈરાન સાથે જોડાયેલા વ્યૂહાત્મક જળમાર્ગોને આવશ્યક રીતે નિયંત્રિત કરી રહ્યું છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ નિયંત્રણ કરી લેશે અને પુનરોચ્ચાર કર્યો કે તહેરાનને ક્યારેય પણ પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એક ખાનગી રેડિયો ચેનલ સાથે ઇન્ટરવ્યુમાં બોલતા ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ અમેરિકી સૈન્ય કાર્યવાહીનો બચાવ કર્યો હતો અને સ્વીકાર્યું હતું કે સંઘર્ષના પરિણામે અમેરિકનોને પેટ્રોલ અને ઉર્જાના વધુ ખર્ચનો સામનો કરવો પડી શકે છે. એફઆઈએચ હોકી વિશ્વકપના બીજા પુલ તબક્કાના પ્રથમ મેચમાં ભારતીય મહિલા ટીમ આજે એમ્સ્ટલફેનમાં યજમાન નેધરલેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 9:30 વાગે શરૂ થશે. નવા માળખા મુજબ પુલ ઈમાંથી ટોચની બે ટીમો સેમીફાઇનલ માટે ક્વોલિફાય થશે. અગાઉ ગઈકાલે ભારતે તેમની છેલ્લી પુલ ડી મેચમાં ઇંગ્લેન્ડ સામે ગોલરહિત ડ્રો રમીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ ડ્રોએ ટીમને પુલ ડીમાં મહત્વપૂર્ણ બીજું સ્થાન અપાવ્યું હતું. સંરક્ષણ, સાયબર સુરક્ષા અને માહિતી ક્ષેત્રમાં ઉભરતા પડકારો માટે નવીન ઉકેલો શોધવા ટેરેટોરિયલ આર્મીએ રાષ્ટ્રીય સ્તરની હેકાથોન ટેરિયર સાયબર ક્વેસ્ટ 2026નો પ્રારંભ કર્યો છે. સાયબર પીસના સહયોગથી શૈક્ષણિક, ઉદ્યોગ, સંશોધન સંસ્થાઓ, સરકારી સંગઠનો અને સશસ્ત્ર દળોમાંથી તકનીકી પ્રતિભાઓને એકત્ર કરવા માટે આ હેકાથોન શરૂ કરવામાં આવી છે. બેડમિન્ટનમાં ભારતીય શટલરો આજે નવી દિલ્હીમાં બીડબલ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપ 2026માં પુરૂષો અને મહિલા ડબલ્સના ક્વાર્ટર ફાઇનલમાં રમશે. સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની પુરૂષોની ડબલ્સની જોડી ચીનના ખેલાડીઓ સામે રમશે. આ જોડી પ્રી ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાની જોડીને 21-23, 21-19, 21-17થી હરાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની અધ્યક્ષતામાં 12મી બ્રિક્સ સંચાર મંત્રીઓની બેઠક પુણેમાં શરૂ. ભારત બ્રાઝિલ વચ્ચે કરાર. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સિંગાપોર અને એશિયા સાથે આર્થિક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા ભારત કટિબદ્ધ. ઇસ્લામાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તબીબી તપાસ બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી.
1: આકાશવાણી મુંબઈ. गौरी देशमुख राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. सरकारी कार्यालय, विद्यापीठ आणि युवकांमधला संवाद वाढवण्याचं प्रधानमंत्री नरेंद्र मोदी यांचं केंद्रीय सचिवांना आवाहन. उज्ज्वल भविष्यासाठी नवसंशोधन सहकार्यावर भर देण्याचं भारताचं ब्रिक्स देशांना आवाहन. न्यायाधीश पदाची परीक्षा देणाऱ्यांसाठी सर्वोच्च न्यायालयाकडून पूर्वानुभवाची अट शिथिल. आणि एफआयएच विश्वचषक हॉकी स्पर्धेत आज भारतीय महिला संघाचा सामना नेदरलँड्स बरोबर. सर्व सरकारी विभागांमध्ये आणखी चांगला संवाद व्हावा, विद्यापीठ आणि युवकांनी धोरण निर्मितीत नव्या संकल्पना आणाव्यात, विद्यापीठ आणि युवकांशी व्यापक संवाद असेल तर त्यातून नव्या आणि अभिनव कल्पना समोर येतात, असं मत प्रधानमंत्री नरेंद्र मोदी यांनी मांडलं. केंद्र सरकारच्या विविध विभागांच्या सचिवांची तिसरी उच्चस्तरीय बैठक प्रधानमंत्र्यांच्या अध्यक्षतेखाली काल नवी दिल्लीत झाली, त्यावेळी ते बोलत होते. देशाचं भविष्य कसं घडवायचं याचा दूरदृष्टीने विचार करावा असं आवाहन त्यांनी सचिवांना केलं. डेटा ही राष्ट्रीय संपत्ती आणि भविष्यासाठी एक महत्त्वाचं संसाधन असून त्याचा आणखी सुसंगत आणि परिणामकारक वापर करायला हवा असं ते म्हणाले. सरकारी विभागांचं एकमेकांपासून विलग राहून काम करणं ही फक्त संस्थात्मक समस्या नसून विचारसरणीतली समस्या आहे असं सांगून अधिकाऱ्यांनी आपलेपणाने काम करावं अशी सूचना प्रधानमंत्र्यांनी केली. आपल्या कनिष्ठ सहकाऱ्यांशी अनौपचारिक संवाद वाढवावा, त्यांच्यात संघभावना जागवावी असंही त्यांनी सुचवलं. देशाचं संरक्षण क्षेत्र जागतिक पातळीवरच्या स्पर्धेत आणखी बळकट करणं गरजेचं असल्याचं मोदी म्हणाले. कृत्रिम बुद्धिमत्ता आणि मानवी कौशल्यांची योग्य सांगड घालायला हवी याच्याकडे त्यांनी लक्ष वेधलं.

0: गोल्ड, खरा सोना।
1: थयो एक सर्जक गुजराती साहित्य जगत मा एवो, थयो एक सर्जक गुजराती साहित्य जगत मा एवो, जेने रखड़वानो आनंद खूब आवतो। एना माटे जीवन नो आनंद एटले क्यारेक ब्रह्मदेश नो प्रवास, तो क्यारेक हिमालय नो प्रवास। उगमनो देश फरी आव्यो छता गीता धर्म ना भूल्यो। ओतराती दीवालो ने पण जे सांभळी शकतो, जीवन लीला ने जे समझी शकतो, अने मृत्यु ने पण जे परम सखा मृत्यु कहतो, ए सर्जकना जीवन नी आजे स्मरण यात्राए आपणे निकळीए अने करिए कार्यक्रम। आपणा मनगमता कार्यक्रम गीत गर्जनीनी शुरुआत मारी साथे, एटले के आपनी रेडियो सखी अने आपना आजना कार्यक्रमनी सुकानी आरजे काजोल वजाणी अने
2: हूँ तरुलता करोडिया, एटले सुकानी फरी आवी गई। आटला દિવસ સુધી વચ્ચે કઈક સુકાની શબ્દ વાપરતી નહોતી અને હવે ફરી સુકાની। બાય ધ વે, આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ પર આપનો મનપસંદ અને એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુર્જરી। ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપની સાથે છે કાજોલ વજાણી અને તરુલતા કરોડિયા। અમારા બંનેના તમામ શ્રોતા મિત્રોને સહસ્નેહ નમસ્કાર।
1: તરુબેન, તમને આટલી બધી પંક્તિઓ, આટલી બધી કૃતિઓ સાંભળીને કંઈક નવાઈ ન લાગી આજે?
2: ના, નવાઈ લગાડવી હતી એવું કંઈક હતું ખરું?
1: હા, આટલી બધી સરસ કૃતિઓના નામ લીધા મેં, તો તમને કંઈક હિન્ટ મળી એના પરથી?
2: હા, મને તો હિન્ટ મળી ગઈ।
1: શું?
2: કે આજે કોની સ્મરણ યાત્રા છે એ મને ખબર પડી ગઈ।
1: યસ, તમે તો બરાબર ઓળખ્યું। તો ચાલો ને એક કામ કરીએ, આપણે આપણા શ્રોતા મિત્રો પાસેથી પણ જાણીએ, કોણ છે એ સાહિત્યકાર જેની હું ઉપર હમણાં વાત કરી રહી હતી, એમની અનેક કૃતિઓના મેં નામ પણ લીધા, તો તમારા માટે ઓળખવું થોડુંક આસાન હશે। તો જો તમે ઓળખી ગયા હોય કે હું કયા સાહિત્યકારની વાત કરી રહી છું, તો અમને તરતથી જણાવો। અમારો ફોન નંબર છે 02245154134 અને 02245154135। તમે આપો અમને જવાબ, ત્યાં સુધી સાંભળીએ આપણે આ સરસ મજાનું ગીત।

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी अने गीत गुर्जरी में आपनी सुकानीए आपने एक प्रश्न कर्यो हतो, तो सुकानी आव्या जवाबो?
1: यस तरुबेन आव्या ने घणा बधा फोन आव्या। मनोज भाई ए जवाब आप्यो पण एमनो जवाब खोटो हतो। ते उपरांत नवीन भाई, विनोद भाई, शीलाबेन, मुकेश भाई, विभाबेन आ बधा श्रोता मित्रों एकदम साचो जवाब आप्यो। तो जवाब ए छे के आपणे जे घणी बधी साहित्य कृतિઓની વાત કરી એના રચયિતા એટલે કે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, જેને આપણે સૌ પ્રેમથી કાકા સાહેબ કાલેલકરના નામે ઓળખીએ છીએ।
0: બરાબર, તો કાકા સાહેબ કાલેલકર એમ તો મૂળ મરાઠી હતા, પરંતુ એમની ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અને ગુજરાતી ભાષા પ્રત્યેની પકડ જબરદસ્ત હતી। અને એમણે ગુજરાતી સાહિત્યમાં ખૂબ આગવું યોગદાન આપ્યું છે। તો આવા કાકા સાહેબ કાલેલકર બાળ ગંગાધર ટિળકને પોતાના ગુરુ માનતા, બરાબર ને?
1: યસ, એકદમ સાચું। પણ તરુબેન, એ તો આપણે કહેવાનું રહે જ ગયું કે કાકા સાહેબ કાલેલકરની આજે પુણ્યતિથિ છે,
0: એ તો આકાશવાણી ગીત ગુર્જરી પરિવાર એમને શ્રદ્ધા સુમન અર્પણ કરે છે।
1: યસ, એકદમ સાચી વાત। અને જ્યારે આપણે કાકા સાહેબ કાલેલકરની વાત કરીએ તો આપણે એટલું પણ કહી શકાય કે સ્વામી વિવેકાનંદ છે, ભગિની નિવેદિતા છે, આનંદ કુમાર સ્વામી છે, એવા અનેક લોકોનો એમના જીવન પર ખૂબ પ્રભાવ હતો। અને સાથે સાથે સાહિત્યની દ્રષ્ટિએ વાત કરીએ તો એમના માર્ગદર્શન નીચે કવિ સુંદરમ અને ઉમાશંકર જોશી તૈયાર થયા એમ પણ કહી શકાય।
0: પણ મહાત્મા ગાંધીએ કાકા સાહેબ કાલેલકરને કોઈક બિરુદ આપ્યું હતું, બરાબર?
1: હા હા હા, એકદમ બરાબર, સાચું પકડ્યું।
0: તો તને ખબર છે બિરુદ કયું છે?
1: હા, મને તો ખબર છે।
0: તો આપણે શ્રોતા મિત્રોને પૂછીએ આ સવાલ?
1: એકદમ ચોક્કસ। તો શ્રોતા મિત્રો, તમારા માટે બીજો સવાલ કે મહાત્મા ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું? જો આપને ખ્યાલ હોય તો તરત ફોન ઉપાડો અને અમને જણાવો 0224515 4134 અને 0224515 4135 પર।

0: काजोल काका साहेब कालेलकरनी वात करिए तो एमना प्रवास वर्णन अने खास करीने हिमालयनो जे एमने प्रवास करेलो ए प्रवास वर्णन खूब ज प्रचलित छे एटले खूब प्रख्यात छे। अने श्रावणनो महीनो छे, झरमर झरमर बधे वरसाद वरसी रह्यो छे अने लोको धार्मिक यात्रा उपर निकळी रह्या छे। तो आजे कोई यात्रा पर जईए तो?
1: वाह, तमे तो मारा दिलनी वात कही दीधी तरुबेन।
0: तो क्यां जईए आजे?
1: ચાલો તો આજે હું સુકાની બનીને આપ સૌને લઈ જાઉં છું ગુજરાતની એક એવી જગ્યા પર જે મોનસૂન સ્પેશિયલ જગ્યા તો કહી શકાય, પણ જેમ કે તમે કહ્યું ને કે એક જ જગ્યા ઉપર ધાર્મિક, ઐતિહાસિક, પ્રાકૃતિક એમ ઘણી બધી કોમ્બિનેશન્સ એક સાથે મળે તો એક સ્પેશિયલ સ્પોટ છે। તો ચાલો આપણે આજે એક પ્રવાસ પર નીકળીએ
0: ગુજરાતમાં।
1: યસ,
0: ગુજરાતમાં આપણે ભિલોડા જઈએ તો?
1: વાહ, મારા દિલની પાછી વાત છીનવી લીધી।
0: અરાવલી જિલ્લામાં આવેલું ભિલોડા
1: એકદમ પરફેક્ટ,
0: અને ત્યાં વસે શામળાજી।
1: યસ, પણ આપણે શ્રાવણ મહિનો છે તો આપણે પહેલા શંકર ભગવાનને યાદ કરીએ તો
0: ચાલશે?
1: ઓકે, તો ચાલો આપણે આજના આ અનોખા પ્રવાસ પર નીકળીએ અને જઈએ ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગના અરવલ્લી પર્વતના અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડા તાલુકાની આસપાસના વિસ્તારમાં। તો અહીં આમ તો અનેક ફરવાલાયક સ્થળો છે, પણ આપણે સૌ પ્રથમ ધાર્મિક સ્થળોથી વાત કરીએ તો પહેલું આવે ભવનાથનું મંદિર। તરુબેન, હું કહું ભવનાથનું મંદિર એટલે તમને આમ થોડું કન્ફ્યુઝન થાય ખરું?
0: હા, ભવનાથના મંદિરમાં શું કન્ફ્યુઝન થવાનું, એ તો જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં છે એની જ વાત કરે છે। આપણે તો જવું છે ભિલોડા।
1: હા,
0: તો જૂનાગઢ ભિલોડા આમાં કંઈ તાલમેલ ખરો?
1: હા ખરું, આ જ કન્ફ્યુઝન હોય છે, જેમ કે ભિલોડામાં પણ અહીં એક ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે લગભગ 1300 વર્ષ જૂનું ભગવાન શંકરનું પ્રાચીન અને રમણીય મંદિર છે। એ અહીં હાથમતી નદીના તટે વસેલું છે જે 11મી સદીમાં બનેલું છે અને ભિલોડા તાલુકાથી લગભગ 6 કિલોમીટર દૂર છે, અને એ ભૃગુકુંડને લીધે ખાસ કરીને તો જાણીતું થયું હતું।
0: ભૃગુકુંડ જે ભૃગુ ઋષિએ બનાવેલું કે ભૃગુ ઋષિના કારણે ઉત્પન્ન થયેલું એની વાત કરી રહી છો?
1: હા,
0: તો એમના પુત્ર અવન ઋષિનું પણ અહીં મંદિર છે।
1: યસ, એકદમ સાચી વાત કહી। અને જો કે શ્રાવણ મહિનો ચાલુ છે તો એના છેલ્લા સોમવારે અહીં ભવનાથનો મંદિરનો મેળો પણ ભરાય છે, અને જેમ કે આગળ કહ્યું ને આપણે જૂનાગઢમાં પણ ભવનાથ મંદિર છે, એ ભવનાથના મેળા કરતાં આ ભવનાથનો મેળો વળી જુદો। હા,
0: એટલે કઈ રીતે જુદો?
1: કારણ કે અહીં જે ભવનાથનું મંદિર છે એ બીજું જૂનું મંદિર છે, પ્રાચીન મંદિર છે, અને અહીં શ્રાવણ માસના છેલ્લા સોમવારે મેળો ભરાય છે।
0: ઓહો, એટલે હજી આપણી પાસે સમય છે, એટલે આપણે જવા માંગીએ તો આપણે જઈ શકીએ।
1: ચોક્કસ,
0: એટલે શ્રોતા મિત્રો, જો તમારે જવું હોય તો ચોક્કસ પહોંચી જાઓ, કારણ કે ભવનાથનો મેળો લાગવાનો છે છેલ્લા સોમવારે, ક્યાં? ભિલોડામાં ને?
1: યસ,
0: ભિલોડા તાલુકામાં અને અરાવલી જિલ્લામાં, બરાબર?
1: યસ, તો ચાલો, મહાદેવનું નામ નીકળ્યું છે તો આપણે મહાદેવને જ યાદ કરીએ।
0: હર હર મહાદેવ,
1: હર હર મહાદેવ।

0: जिथे पोहोचायला पक्के रस्ते नाहीत, जिथे मोबाईलचं नेटवर्कही काम करत नाही, अशा छत्तीसगढच्या घनदाट जंगलात नक्षलवादाच्या सावटाखाली कुणीतरी गेली 37 वर्ष प्रकाशाचे दूत बनून काम करत आहेत. शहरातील सुखासीन आयुष्य सोडून बस्तर आणि अबुझमाडच्या आदिवासी बांधवांचे अश्रू पुसणारे महाराष्ट्राचे एक सेवाव्रती दाम्पत्य पद्मश्री डॉक्टर रामचंद्र गोडबोले आणि सुनीता गोडबोले.
1: घोर जंगलात राहणाऱ्या ज्या कुपोषित आदिवासी मुलांच्या सेवेमुळे पद्म पुरस्कारापर्यंत आम्ही पोहोचलो, तर त्या मुलांचं दुःख, त्या मुलांची व्यथा, त्या मुलांचं आरोग्य हा विषय हायलाइट सगळीकडं होईल पद्मश्री पुरस्कारामुळे.
2: कुठल्याही वनवासी भागाला मागासलेला किंवा समाजाला मागासलेला हा शब्दच मला अजिबात आवडत नाही. एकतर आमच्या डोक्यामध्ये हे पक्क आहे की आम्ही कुणाला सुधारायला गेलेलो नाही, तर त्यांच्या बरोबर राहून त्यांच्या सहवेदनेनी त्यांचे प्रश्न समजून घेऊन त्याच्यावर आपण उत्तर काढण्यासाठी गेलेलो आहोत.
0: हा खडतर प्रवास, अथांग माणुसकी आणि न डगमगणारी जिद्द जाणून घेण्यासाठी नक्की ऐका ही प्रेरणादायी मुलाखत अरण्यातील सेवाव्रती. शनिवार दिनांक 22 ऑगस्ट आणि रविवार दिनांक 23 ऑगस्ट रोजी सकाळी 11 वाजता न्यूज ऑन AIR ऍप सह FM गोल्ड 100.1 MHz वर.
3: काजोल, आपणે છે ને જ્યારે પણ મંદિરમાં જઈએ ને તો એ કોઈ દેવીનું મંદિર હોય, કોઈ દેવતાનું મંદિર હોય, અથવા તો દેવી દેવતાનું સાથે મંદિર હોય,
4: કરેક્ટ,
3: ઘણી જગ્યાએ શિવલિંગ હોય, પણ આ સિવાય કોઈ નોખું મંદિર ખરું?
4: હોઈ શકે.
3: તો આવું મંદિર જો તમારે જોવું હોય તો તમારે ભિલોડા જવું પડે, કારણ કે અહીંયા છે ધરતી માતાનું મંદિર.
4: શું વાત કરો છો?
3: હા, એટલે ધરતી માતા આપણા માટે જે કંઈ પણ કરે છે અને એ પણ એકદમ નિસ્વાર્થ ભાવે માત્ર આપવાનો કાર્ય કરે છે, એવી ધરતી માતાને પૂજવા માટે આપણે ભિલોડા જવું પડે, કારણ કે અહીં છે ધરતી માતાનું મંદિર.
4: ઓકે, તો તમે એ જ મંદિરની વાત કરો છો ને જે નંદોજ અને સુણસર ગામની નજીક આવેલું છે?
3: બરાબર.
4: અચ્છા, તો આ તો સુણસર ગામથી અંદાજે 8-1 કિલોમીટર દૂર આવેલું છે અને અહીં ધાર્મિક રીતે તો મંદિર પ્રખ્યાત છે જ, પણ સાથે સાથે ટુરિસ્ટોને આકર્ષે ને એવા સ્પોટ્સ પણ છે, કારણ કે અરવલ્લી જિલ્લાની ગિરિમાળામાંથી વહેતો ધોધ અહીં 500 ફૂટથી પણ વધુ ઉપરથી આવે છે અને એ જ્યારે વધે ત્યારે પ્રાકૃતિક સુંદરતાની વચ્ચે ચોમાસાની સિઝનમાં આજુબાજુ પહાડોની વચ્ચે લીલી ચાદર ઓઢે ત્યારે કેવું રમણીય વાતાવરણ સર્જાય નહીં?
3: બહુ સુંદર. અને આપણા જે ભારતીયો છે એ ધોધ જોવામાં અને ધોધમાં નાહવા માટે ખૂબ પ્રખ્યાત છે, કારણ કે જ્યાં પણ મોન્સૂનમાં ધોધ હોય ને ત્યાં આપણા ભારતીયો પહોંચી જતા હોય છે, એટલે એમણે આ ભિલોડાની વિઝિટ નક્કી જ કરવી જોઈએ.
4: ઓકે, તો પછી ચાલો આપણા શ્રોતા મિત્રોને એ કિસ્સામાં નવું એક ગીત સંભળાવીએ.
3: ચોક્કસ.

0: કાજોલ એવું કહેવાય છે કે પાંચ આંગળીઓ સરખી હોતી નથી, એવી જ રીતે આપણા પરિવારના સદસ્યોના સ્વભાવ પણ સરખા હોતા નથી, એમના શોખ પણ સરખા હોતા નથી. કોઈને મંદિરે દર્શન કરવાનું પસંદ પડે, હવે આખો પરિવાર પિકનિક માટે ગયો હોય તો બધાને જ મંદિરે જવું ન ગમે, કોઈકને બગીચો ગમે, કોઈકને તે કહ્યું એમ ધોધ ગમે, કોઈને મંદિર ગમે, અને કોઈને ઇતિહાસમાં રસ હોય તો ઐતિહાસિક સ્થળો ગમે. તો આ બધું જ ભીલોડામાં છે.
1: યસ,
0: આ દરેકે દરેક વસ્તુ એટલે ઘરના દરેકે દરેક પરિવારના સદસ્યને ત્યાં ખુશી મળી રહે ને એવું આ જગ્યા છે.
1: કરેક્ટ.
0: હા, તો અહીં આવેલી છે દેવની મોરી.
1: યસ,
0: અને આ દેવની મોરી એ એક ઐતિહાસિક સ્થળ છે જ્યાં પુરાતત્વ ખાતાએ અનેક બૌદ્ધિક શિલ્પો એટલે શોધી કાઢ્યા છે.
1: કરેક્ટ, સાચી વાત છે. તમે જેમ કીધું કે આ શામળાજીના મંદિરની નજીક આવેલું આ જે,
0: હા, 2 કિલોમીટર દૂર છે.
1: યસ, એ દેવની મોરી આ વિસ્તારની ટેકરી છે જેને ભોજરાજનો ટેકરો તરીકે પણ ઓળખાય છે. અને જેમ કે તમે કીધું એમ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગે અહીં 1960માં ખોદકામ કર્યું હતું અને જેમાં અનેક અવશેષો મળ્યા હતા. અને આજે પણ એ અવશેષો વડોદરાના સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે. તો આ જેમ તમે કહ્યું કે ધાર્મિક સિવાય પુરાતત્વ અને ઐતિહાસિક વાતોમાં જે લોકોને રસ હોય ને એ લોકો પણ આ જગ્યાની મુલાકાત ચોક્કસ લઈ શકે છે.

0: કાજોલ, આપણે વાત કરી વીરાંજલી વનની. હવે નામ બરાબર બોલીને?
1: યસ.
0: હા, તો વીરાંજલી વન વિશે તો વાત કરી, પરંતુ અહીં એક શામળ વન પણ આવેલું છે અને આ શામળ વન થીમ બેસ્ડ વન છે, કારણ કે અહીં નાના નાના નાના નાના ઘણા બધા વન આવેલા છે, એટલે જેને નામ આપવામાં આવ્યા છે, જેમ કે રાશિ વન, ધન્વંતરી વન, નવગ્રહ વન, એમ જુદા જુદા વન આવેલા છે. એટલું જ નહીં, અહીં બાળકો માટે રમવા માટે ખાસ્સી એવી જગ્યા છે અને અહીં દરેક જગ્યાએ કેટલાક પોસ્ટર પણ મારવામાં આવ્યા છે, જેથી બાળકો શીખી શકે કે આ વૃક્ષ શેનો છે, આનો શું ફાયદો છે, આ લેવાથી શું થાય, એ દરેક જાતની એમાં ઇન્ફોર્મેશન, માહિતી આપવામાં આવેલી છે. હવે પતંગિયું જે ઈયળમાંથી બને ને, એ આખી પ્રક્રિયા ત્યાં બતાવવામાં આવી છે કે કેવી રીતે ઈયળમાંથી પતંગિયું બને.
1: ઓહો, એટલે આ તો એવું થયું કે ધાર્મિક ઐતિહાસિક જગ્યા તો છે જ, પણ એક ફેમિલી ડેસ્ટિનેશન સ્પોટ પણ થઈ જાય કે જ્યાં શાંતિથી પોતાના બાળકો સાથે રિલેક્સેશન સ્પોટ પણ મળી શકે.
0: કરેક્ટ ને?
1: તો એના પરથી મને એ પણ યાદ આવે છે કે અહીં બીજા પણ એમ તો જોવા જાય ને તો ઘણા બધા સ્પોટ્સ છે અને જગ્યાઓ છે, અને એવા વિસ્તારો છે જેની વાત કરીએ તો આપણને સમય ઓછો પડે. જેમ કે અહીં એક ધારેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, તે ઉપરાંત અહીંની સૌથી ફેમસ ટુરિસ્ટ સ્પોટ એટલે કે મેશવો નદી પર બંધાયેલો મેશવો ડેમ, જે અહીંની ખૂબ જ આહલાદક અને રમણીય એવી પ્રાકૃતિક જગ્યા છે, જ્યાં તો હવે આપણે એમ કહી શકાય ને કે આ ભિલોડા એક કમ્પ્લીટ ફેમિલી ડેસ્ટિનેશન સ્પોટ છે, જ્યાં તમે તમારી ફેમિલી સાથે એક દિવસની ટ્રીપ તો ચોક્કસથી પ્લાન કરી શકો. તો ચાલો હવે આપણે પિકનિકના મૂડ તરફ જઈએ. તો

0: अरे ओ सुकानी काजोल वजाणी, तो भिलोड़ा तो फरवा लई गई, परंतु काका साहेब कालेलकर ने क्या भूली तो नहीं गई ने?
1: ना ना ना,
0: कारण के ते कई सवाल पूछो तो कोई श्रोताओं ना जवाब आव्या छे?
1: आव्या छे ने घणा બધા શ્રોતાઓનો જવાબ આવ્યા છે, અને આપણે કાકા સાહેબને તો કઈ રીતે ભૂલી શકાય? આપણને પ્રવાસની પ્રેરણા તો એમની પાસેથી જ મળે છે ને. તો આપણે ભિલોડાના પ્રવાસે તો જઈ આવ્યા, પણ હવે આપણે ફરીથી જઈએ કાકા સાહેબ કાલેલકરના પ્રશ્ન ઉપર. તો મહાત્મા ગાંધીજીએ કાકા સાહેબ કાલેલકરને જે બિરુદ આપ્યું હતું એ હતું સવાઈ ગુજરાતીનું બિરુદ. અને અનેક શ્રોતા મિત્રોના ફોન આવ્યા જેમણે આપણને સાચા જવાબ આપ્યા. નવીનભાઈ બોરીવલી, વિનોદભાઈ મકવાણા, શીલાબેન દેસાઈ, મુકેશભાઈ, વિભાબેન, દક્ષાબેન, કિશોરભાઈ, રમેશભાઈ, સ્મિતાબેન, જતીનભાઈ, હંસાબેન, મનસુખભાઈ, આ બધાએ આપણને સાચા જવાબ આપ્યા છે.
0: તો આ બધા શ્રોતાઓનો ખૂબ ખૂબ આભાર કે તેઓ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા. અને હવે અત્યારે મને તરુલતા કરોડિયા
1: અને મને એટલે કે આપની રેડિયો સખી આરજે કાજોલ વજાણીને
0: આપો રજા. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.